0: પદે
1: દસ બસ તુલે પાછે પાવે
0: એક બસ કાન ભી કોણ ગવાવે
1: એક પીના દે દસ પીહે
0: તો મોડા કો કા કરે
1: જિસ ઠાકુર છો નહીં

0: મન પછતાવે
1: જોદી સહસો ચાલન હાર
0: લપટ રહ્યો તે અંધકારે
1: તાઓ સોજો લાવે ને
0: તાકો આત્મા આવે કે
1: મન હર કે નામ કી પ્રી સુખદાય
0: કરકે